ભાઈ લેખે કવિતા શેરમાં રાખી સિદ્ધ કાલી લાઈ જિલ્લા પરો શંખ સભા ચૈન પુરો ગાઉં દાહલ પદે બ્રાહ્મણ મહું પ્રભ્રમ પ્રસાદ નાઉ નરિવલ કો હુક્કા ખલને ફલા મકો ઝીર નવય વર્ષે ઉમેર દેખી હાકે વિદેશ તીર ઘર છોડેર નહીં રહે છ કુકુર લેલી ન પાકો દુઃખ પાઈયો ઘર બાટ હિનેકો દિન બેલી ચારકો બાસ કૈલે નહેડકો કેટા માતા ઝનૈ ખુશક્યો સાસ ભોલી પલટ બલ્લ તલ્લ ધનકુટામાં પુગે કલ્લે દિન થયો બાસા બસને ચૌતારી પોરગે ચૌતારીમાં પલટી આમાં સપનામાં મઘરઈ પુગે થે કઠઈ બરી તિલાલી તારી ગાઈ મેરા બનૈમાં ચરાઉં થે પરસી પલટ લરખરાઉં દઈ ધરાનમાં બલ્લ પુગદા ખેરી મટર કોસને હલ્લ ખલ્લ પૈસા ભણે સપૈ ચડે મટરમાં હેર ખૈલે પૈસા ભલો મલાઈ ખૂપૈ ચડીએર એણે માતા પૈદલૈયામાં મધેશ કો ત્યો ચર્કે ગામમાં અગી વિદેશી કીએ ન બુદ્ધિ ન બળનાલે યતી ખેરા દુઃખ પરો વિદે ન પડનાલે મોમાં સ્વર્ગે મોનું ભયો મ પાંચ વર્ષ કો હું દા બાલખમાં પડન પાઇન સાડે સાતલે છુદા જય શ્રી પશુપતિનાથ મ દુઃખી કો ગર્નુ હો સાયે દા.